0: નામ જપતો મહલા પહેલા
1: જય મહાસેનાંત
0: ઇન્દ્ર રવાયા પરસે રામ રોય કરાયા અજય શિવ રવે પીકે આકાએ એસી દરગાહ મિલે સદ